0: Bunnia. Extreme energy drink.
1: આપણે જાગીર ખાને મોકા તો આપો છો ને
2: બસની હોય ના મારી જાગીર કો અવસર આકો છો ભને ગોરખ ખાઈ હાલ
1: આપણે અબ ખાના તો હુંતો ને તર કે ગર્ને મોટર સાયકલ નહી ચલાવ જાને હું પર્ચ ભનેર ભનદિયો તો સકી ગો ને
2: હેરા હેરા ઇનકા મોટા બુદ્ધિ જાગીર ખાના પંચ શિવ ચાયું માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર જાને મારી કાર મોટર સાયકલ સ્કૂટર શીખને ની હોય ને તે
3: હો તો ની દોલખા જિલ્લા ભીમેશ્વર નગરપાલિકા ઓડા નંબર 6 સ્થિત આર્મિક બ્યારેક નજીકે રહેકો માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં વિશેષ છૂટકા સાથ કાર મોટરસાયકલ ર સ્કૂટર દક્ષ તથા અનુભવી પ્રશિક્ષક દ્વારા શીખાઈન્છ
4: સાથે યહાં આપણી કાર મોટરસાયકલ ર સ્કૂટર પણ લગી ટ્રાયલ શીખ્ન સકિને ભએકોલે ઇચ્છુક વ્યક્તિહરુલે આજે સંપર્ક ગર્નુહોલા દોલખા જિલ્લાકો એકમાત્ર આપણે ટ્રાયલ સેન્ટર ભએકો માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર
3: વિસ્તૃત જાણકારીકા લાગી પ્રોપાઇટર પાસંગ શેર્પા સંપર્ક નંબર 9865 46 19 26 ર ગેલસાંગ શેર્પા 9816 830 107
4: માતૃભૂમિ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરકો સંપર્ક કાર્યાલય પેટ્રોલ પંપકો છેઉ પહેલે બજાર શોરૂમ રહેકો ઘરમાં સરેકો છ માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર ચરીકોટ દોલખા
5: છોરીકો ચીના ટીપન બનાવવાનું થયો મેરો પણ ચીના હેરનું પડને થયો અને જડીબુટી પણ ચાહીએકો થયો ઈ સબ્બે કુરા કહાં પાઇન્છ હોલા તિમલાઈ થાહા છ અને અસ્તી તિમી હાત હેરને પણ કુરા ગર્દૈ થયો
6: ઈ સબૈ કામકા લાગિ તો પૂર્વ પ્રધાનમંત્રી લોકેન્દ્ર બહાદુર ચંદબાટ જ્યોતિષ વિદ્યા સંબંધી પ્રમાણપત્ર પ્રાપ્ત ગર્ન સફળ હુનુભએકા લાદુ ઘર ભએકા જ્યોતિષ નકુલ ગજુરેલાઈ સંપર્ક ગર્નુપર્છ ત
4: કે તપાઈ જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ ગર્નુહુન્છ यदि त्यसो हो भने चरीकोट सातो बाटो कृषि बजार स्थित ज्योतिष नकुल गजुरेललाई सम्झिनुहोस् यहाँ हात हेर्ने चिना टिपन बनाउने झारफुक गर्ने आवश्यक परेका जडीबुटी मोहनी र छारे रोग पनि निको पारिन्छ सम्पर्कको लागि ज्योतिषी नकुल गजुरेल 9844 46 88 62 9844 46 88 62